વિક્રમ, કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપત્તા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાઘ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાઘધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ની હાથી તારુતિ. રામ રામ. રામ રામ.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: બારીશ ને પાણી નો સંગ્રહ કરવો આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બા વાળી પેઢી નું જીવન સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદ નું મોલ આપણે જાણો.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત નું પ્રસારિત.
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

લોગોનું આપ સબનું ઘણીમાં સ્વાગત કરું હું અમારી આજની હાસ્યની સભામાં. આપ સભામરી રહ્યો આપણું સમુદાય રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. મો હું આપને હાથે આપની બુનંજલિ પારેશર ને આજે વાર સોમવાર ની તારીખ 15 જૂન 2026 નો દાડો હે. ભાઈન મનો મે દેખી રહ્યો કે આપણે સ્ટુડિયો ની ઘડી મે હાસ્યના 5 વાગી કે હે. તવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈનમોનો આજે સભાની શરૂઆત કરંગા સપ્તાહ કી પહેલે ભક્તિ શ્રદ્ધા ને આસક્તિ કી જોડ કાર્યક્રમ આરાધના તકી. એણમે આપણે હમરંગા આજના સુવિચારાને હાથે ભક્તિમય ગીત અણસ ક્રમમાં આપણે આગળ વળંગા અમારી ને તમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજને આડી. આ કાર્યક્રમમાં ફામરી શકોગા ઠીક 5:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારશરને હાથે. એણીસ કડી મેં બીજા કાર્યક્રમની શરૂઆત થાગા જેને કહેવાય બાળકનું બાલપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમમાં ફામરી શકોગા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારશર ને મું આપની બુન અંજલિ પારશરને હાથે. એણીસ કડીમાં આપણે આગળ વળંગા આપણે કિસાન ભાઈ બહેનો થકી જોડ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમમાં ફામરી શકોગા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મું આપની બુન અંજલિ પારશરની હાથે. એણીસ કડીમાં આપણે આગળ વળંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જોડ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમમાં ફામરી શકોગા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મું આપની બુન અંજલિ પારશરની હાથે. બીજા કાર્યક્રમની શરૂઆત થાગા ઠીક 7:30 માટે કાર્યક્રમ હમારા સ્વાસ્થ્ય. આ કાર્યક્રમ લઈને આવીગા પ્રસ્તુત કરતા કશિશ પારશર ને મનીષા પટેલ. આના સાથે ભાઈન બોનું ઠીક 8 વાગે આપ હમરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવીગા અમારે રેડિયો સાથે ભાઈન બોનું. એને બાદ ઠીક 8:30 માટે આપ હમરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત જેનમાં આપ હમરોગા ફિલ્મી ગીતોના નવા નિઝોન ગીતને. ભાઈન બોનું ઠીક 8 વાગે થકી 9 વાગે સુધી આપ હમરોગા કાર્યક્રમ શામી ગઝલ. તો આ તો હતી આપણે હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી.

0: માઇન બોનો ગીત તો અહીં શું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સપનું ઘણેમાં સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે ફસલ વિવિધીકરણ એટલે હાંગણી ખેતી શું કહેવાય હે, આનું શું મહત્વ હે ને હરતે આપણને આને અપનાવવું શું હે, તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સપ્તાહ કે પહેલા આપણે સાંભળી લેણાની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે વાતચીત કા વિષય હૈ ફસલ વિવિધીકરણ કો લેકર.
1: જી
0: જાનેંગે આજ કાર્યક્રમ કે માધ્યમ સે કે યે ક્યું જરૂરી હૈ, સાથ હી ઇસકી આવશ્યકતા ક્યું હૈ ઓર ક્યા લાભ હમે મિલતે હૈ.
1: જી
0: તો સબસે પહેલે આપ હમે યહી બતાઈએ કે ફસલ વિવિધીકરણ ક્યું જરૂરી હૈ હમારે કિસાન ભાઈ બહેનો કે લિયે.
1: તો દેખે આપકા બહોત અચ્છા સવાલ હૈ ઓર વર્તમાન મેં ઇસ વિષય પર જો હૈ બાત કરના બહોત જરૂરી હૈ. તો દેખે પિછલે કુછ વર્ષો સે જો જલવાયુ પરિવર્તન હૈ, અનિયમિત વર્ષા હૈ, બઢતા તાપમાન હૈ, કીટો કા પ્રકોપ હૈ, તો ઇસમેં ક્યા ખેતી હૈ જિસમેં એક તો લાગત જો હૈ કાફી બડી હૈ, દૂસરી કિસાનો કે લિયે એક ચુનૌતી ભી હૈ.
0: બિલકુલ
1: એસી પરિસ્થિતિ

હતો ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી ઘણા આકાની વાતે બતાડી હૈ. આશા કરું હો કે હંગરી વાતે આપને ગમી હુંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ પણ સાથે પહેલા હામરી લાય ગીત ને મોરે પડો સૂટા.

ભાઈ બોનો, અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સુટ આપને અમારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચા અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનુ, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષયની હાથી તારુતિ. રામ રામ. રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જીની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે સોપડા થકી દોસ્તી કરવી હે
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા
1: હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર
2: હિંડો સ્કૂલ જા આપણે આપણા ભી હપના પૂરા કરો
0: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે
1: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે સ્તુ દેશ અગાડી વધેગા
0: શિક્ષા નહીં તો સપના અધૂરા શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત જાગૃતિ બુન આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય
2: નાના અંજલિ બુન હું થા ગા
1: અરે જાગૃતિ બોન આપણી જે નદી હે એ હુકી જાયેગા ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા
2: ઓ અંજલિ બોન એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે પાણી થકી જ આપણું જીવન હે
1: હોવે જાગૃતિ બોન હર બૂંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે
2: હોવે અંજલિ બોન આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લું નહીં રાખવું બારિશ ને પાણી નું સંગ્રહ કરવું આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા
1: હવે હવે જાગૃતિ બોન આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો પાણી બચાવો ને આપણી ધરતી ને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બૂંદ નું મોલ આપણે જાણો
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત
3: જાણતે હૈ કુવૈત જૈસે દેશ કી જીડીપી સે કરીબ 3 ગુના પૈસા તો હમને સિર્ફ અપને દેશ કે છોટે ઉદ્યમીઓ કો દિયા હૈ વો ભી ગારંટી ફ્રી 40 લાખ કરોડ સે ભી અધિક કે મુદ્રા લોન સે
4: કરોડો છોટે ઉદ્યમીઓ કો મુદ્રા યોજના સે લોન મિલા ઉને આજ મહેસૂસ હોતા હૈ કે ડેમોક્રેસી કેન ડિલીવર
3: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે